0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: मौजिला गुजरात नो रंग रंगारंग एमबीसी रेडियो पर गुजराती गीतों नो प्रोग्राम रंगारंग रंगारंग
2: નમસ્કાર શ્રોતાઓ, રેડિયો મોરિશિયસના લહેર ઉપર રંગારંગ કાર્યક્રમ સાંભળનાર અમારા બધા જ સાંભળનાર શ્રોતાઓનું સહર્ષ સ્વાગત કરવા આવી પહોંચી છે રત્ના. પ્રેમભર્યો નમસ્કાર સ્વીકાર કરશો. રંગીન ગુજરાતી ગીતોના આજના આ સફરમાં આપ સૌ કોઈ જોડાઈ ચૂક્યા હશો, આપ સૌ કોઈ મજામાં હશો. બસ એ જ આશા રાખતા આપ સૌ કોઈની સાથે અમે છીએ બસ અડધા કલાકના આ ગુજરાતી ગીતોના સફરમાં. ભાઈ, જેના માથા પર અદૃશ્ય શક્તિના અવિરત આશીર્વાદ હોય ને, તેને પછાડવા માટે બે હાથ વાળવા ગમે તેટલા ષડયંત્ર કરે પણ તે કંઈ ફરક નથી પડતો. માટે હંમેશા ઈશ્વરમાં શ્રદ્ધા રાખો અને ભક્તિભાવની સાથે જીવનના દરેકે દરેક કાર્યમાં શરૂઆત કરો. તમને ચોક્કસ વિકાસ મળશે, તમને ચોક્કસ પ્રસિદ્ધિ મળશે, આગળ વધવા માટે હિંમત મળશે. ચાલો આજના આપણા કાર્યક્રમની શરૂઆત આપણે કરીએ કાવ્ય મહેતા, કાવ્ય નરસિંહ મહેતાના આ સંગીત રચનાની સાથે.

મધુર ગુજરાતી ગીતો આપ સૌ કોઈની માટે અમે લઈ આવ્યા છીએ. ભાઈ કહેવાય છે ને, કોઈ પણ સંબંધમાં વ્યક્તિને તમારા કારણે જો ઘણું બધું જતું કરવું પડતું હશે તો એક દિવસ એ તમને પણ જતા કરી દેશે. માટે હંમેશા કોઈની સાથે તમે સંબંધ માણો ને તો એમાં છલ અથવા કપટ કોઈ દિવસ ના રાખતા. ચાલો આગળ વધીએ આપણા આગલા ગીતની સાથે. પ્રેમની સોગંદ ફિલ્મનું આ ગીત છે અને સ્વર આપ્યો છે રાજદીપ બારોટ અને વનિતા બારોટે.

મારા વાલા મિત્રો, બનાવવું અઘરું છે અને સાચવવું એનાથી પણ વધારે અઘરું. પછી એ પૈસા હોય, સંબંધ હોય કે સ્વસ્થ, માટે હંમેશા સંભાળ રાખવી બહુ જરૂરી છે. બધાઓના સપનાઓ સાચા થાય એવી જ દિલથી અમે પ્રાર્થના કરીએ. અને પોલમ પોલના આ ગીતની સાથે રંગારંગ કાર્યક્રમમાં ચાલો રંગ ભરીએ. ફરહાદ ભિવંડીવાલા અને પલક મુચ્છલે આપેલો સ્વર.

શ્રોતા મિત્રો, બધે મગજ નહીં વાપરવાનું. જીતી તો જશો પણ જીવી નહીં શકો, માટે ઘણી વખત દિલથી પણ કામ કરો. અને સંબંધોમાં આપણે કહીએ ને કે હંમેશા મતલબ ન ગોતો, કારણ કે મતલબ તો નીકળી જશે પણ સંબંધ ક્યારે તમારા હાથમાંથી છૂટી જશે ને એ પણ તમને ખબર નહીં પડે. પેલા અઢી અક્ષરનું આગલું ગીત સ્વર આપ્યો છે પાર્થ ઓઝાએ.

ભાઈ જીવનમાં ધીમે ધીમે કરતા જ આગળ વધાય છે. જો તમે ઝડપ રાખો ને તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ પણ વધી જાય છે. માટે હંમેશા ગતિ ધીમે રાખો અને સાવચેતીથી જીવનમાં આગળ વધો. ચાલો એન્જોય કરીએ આપણા આગલા પાસપોર્ટ ફિલ્મનું આ ગીત ધીમે ધીમે.

શ્રોતા મિત્રો, જીવનમાં બસ એક ફંડા વાપરવો કે ફિકર ન કરવી. બસ ફિકર નોટના આ ગીતની સાથે આજના આપણા કાર્યક્રમને અહીં સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. પેલા અઢી અક્ષર ફિલ્મનું આ ગીત, જેમાં સ્વર આપ્યો છે કુનાલ ગંજાવાલાએ, અને આ સાથે જ આજના આપણા કાર્યક્રમની સમાપ્તિ કરવાનો સમય થઈ ગયો છે. આપ સૌ કોઈને અમારા ગીતોના સિલેક્શન ગમ્યા હશે, બસ એ જ આશા રાખતા પ્રોગ્રામમાં વિરામ આપતા રજા લઈએ. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌને.